0: ગીત હોર સુન દેશન દેશન દાસ
1: ભાઈ બલે બલે બલે ભાઈ આજ તો નજારા આ ગયા ભાઈ
2: દેખો ના જી કેટલી છોડી જન લે કે આયા
1: લો ભાઈ અમલી દા બ્યા ભી હો ગયા ઓ તાલી દેતો વાળા
2: હા ભાઈ
1: લાતો શિંદે દા નવા ગાણા ઓ શિંદે દા લાઈ ભાઈ જેના બહુ બેડા બેડા હો જાય
2: આ માલ કો લા દેને આવ પહેડી લેને થોડો
1: ભાઈ વાહ વાહ વાહ